નમસ્કાર, સુપ્રભાત. આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલિયન 101.1 સુરત FM. આજે તારીખ 30 મે 2026 અને શનિવાર, વિક્રમ સંવંત 2082ની જેઠ સુદ 14, અધિક માસ જેઠ સુદ 14. અને અમારી આજની આ પ્રાતકાલીન સભામાં હું વિરલ આપનું સ્વાગત કરું છું.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે 4 સ્તરીય સુરક્ષા ગ્રીડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુમી નાંગ હેઇંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે બિહારના ગયા પહોંચશે. એશિયન અંડર 20 એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓ અત્યાર સુધીમાં 4 સુવર્ણ સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા. અને IPL ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર નવા સુરક્ષા પડકારોનો સામનો કરવામાં સરહદ સુરક્ષા દળને વધુ અસરકારક બનાવવા માટે વધારાની જવાબદારીઓ સોંપવાનું વિચારી રહી છે. શ્રી શાહે ગઈકાલે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર 2 નવી સરહદ ચોકીઓનું ઉદઘાટન કર્યા બાદ આ મુજબ જણાવ્યું હતું. શ્રી શાહે ચતુર્ભુજ સુરક્ષા ગ્રીડની સ્થાપનાની જાહેરાત કરીને કહ્યું કે આ પહેલમાં જનતા, નાગરિક વહીવટ, સ્થાનિક પોલીસ અને સેનાની પણ પ્રાથમિક જવાબદારી રહેશે. શ્રી શાહે ડ્રોન, રડાર, સર્વેલન્સ ટાવર, અત્યાધુનિક ટેકનોલોજી અને સુરક્ષા કર્મચારીઓની તૈનાતી દ્વારા એક મજબૂત સુરક્ષા વ્યવસ્થાના નિર્માણમાં વિશ્વાસ વ્યક્ત કર્યો.
1: BHF की सीमा सुरक्षा के कंसेप्ट को पूर्णतया बदलने का निर्णय किया है. एक चतुष्कोणीय कंसेप्ट के साथ एक सुरक्षा ग्रिड हम आने वाले दिनों में बनाएंगे और बॉर्डर सुरक्षा की जगह टेरिटोरियल सुरक्षा का एक नया कंसेप्ट भी लॉन्च करेंगे और BHF के जवानों की तो प्रमुख जिम्मेदारी ही रहे. ये मिलाकर समग्र बॉर्डर बांग्लादेश और पाकिस्तान एक सुरक्षा ग्रिड मजबूत बनाने का काम हम स्मार्ट बॉर्डर
0: શિશાએ જણાવ્યું કે આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ઘૂસણખોરીને દૂર કરવી એ રાષ્ટ્રીય સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળ સાથેની બાંગ્લાદેશ સરહદ અંગે ગૃહમંત્રી જણાવ્યું કે પશ્ચિમ બંગાળની નવી સરકારે સરહદ પર વાળ માટે જમીન પૂરી પાડી દીધી છે. આ વાળ પૂર્ણ થવાથી ઘૂસણખોરી અટકાવવામાં મદદ મળશે. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું છે. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં વિક્ષેપને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્દેશ આપ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી આપતા જણાવ્યું કે ભારત તેની ક્રૂડ ઓઇલ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કામ કરી રહ્યું છે.
2: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक LPG सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल
0: વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ મહાજને કહ્યું કે ગલ્ફ અને પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં ભારતીય દૂતાવાસો ભારતીય નાગરિકોને સમયસર સહાય પૂરી પાડી રહ્યા છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે વિદેશ મંત્રાલય, ભારતીય દૂતાવાસો અને દરિયાઈ ક્ષેત્રના તમામ હિસ્સેદારો સાથે સંકલન કરી રહ્યું છે. હોર્મુઝ સમુદ્રધાની વિસ્તારમાં તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. નાણાકીય સેવાઓ વિભાગે દાવો ન કરાયેલી નાણાકીય સંપત્તિઓ સંબંધિત માહિતી માટે જાહેર જનતાને સુવિધા આપવા કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ જાહેર ક્ષેત્રની બેન્કો એસોસિએશનના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે, જે દેશની

0: 12 જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સંયુક્ત રીતે સ્થાપિત એક કેન્દ્રીય સંસ્થા છે. નાણાં મંત્રાલયે જણાવ્યું કે www.unclaimedassetportal.in પોર્ટલ નાણાકીય વ્યવસ્થા સાથે જોડાયેલા એવા બેન્ક ખાતા, વીમા દાવા, શેર, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડ સંબંધિત માહિતી લોકોને આપે છે જેમના કોઈ દાવેદાર નથી. કોમન લેન્ડિંગ પોર્ટલ વધુ સુલભ, પારદર્શક અને નાગરિક કેન્દ્રી નાણાકીય વ્યવસ્થા બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિંગ આંગ હેંગ આજે 5 દિવસની ભારત મુલાકાતે બિહારના ગયા પહોંચશે. તેમની સાથે અનેક કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત હશે. ગયામાં તેઓ મહાબોધિ મંદિર અને સુજાતા મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ દિલ્હી પહોંચી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આવતીકાલે તેઓ મ્યાનમાર ભારત વેપાર મંચમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સોમવારે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થનાર માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગોવા આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. 1987માં આજના દિવસે ગોવાએ પૂર્ણ રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો અને ભારતીય સંઘનું 25મું રાજ્ય બન્યું હતું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે પણજીમાં કલા એકેડેમી ખાતે રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. હોંગકોંગમાં ચાલી રહેલી એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા અત્યાર સુધીમાં 4 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 8 ચંદ્રકો જીત્યા છે. મેડલ ટેલીમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે પૂજા સિંહે મહિલા હાઈજમ્પમાં સુવર્ણચંદ્રક જીત્યો. નીતિન ગુપ્તાએ પુરૂષોની 5000 મીટર રેસ વોક જીતી. અમાનત કોમ્બોજે મહિલા ડિસ્ક થ્રોમાં ટોચનું સ્થાન મેળવ્યું. રાહુલ જાખરે પુરૂષોની ડેકાથલોનમાં સુવર્ણ તો સાધના દેવીએ મહિલાઓની ટ્રીપલ જમ્પમાં રજત ચંદ્રક જીત્યો. ઉપકરે પુરૂષોની ડેકાથલોનમાં રજત, નીરુ પાઠકે મહિલાઓની 400 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આઈપીએલ ક્રિકેટની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી લીધી. કેપ્ટન શુભમન ગિલે 53 બોલ કરાયા. હવે ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ રવિવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. મેચ આવતીકાલે સાંજે 7:30 વાગે શરૂ થશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ અનુદાન જારી કરવા અને તેના ઉપયોગ અંગે એક વ્યાપક સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં સમગ્ર શિક્ષા અભિયાનના 3જા તબક્કાને વધુ અસરકારક, પારદર્શક અને પરિણામલક્ષી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે સમગ્ર શિક્ષણ અભિયાન પીએમ પોષણ, ઉલ્લાસ, પીએમસી અને અન્ય મુખ્ય યોજનાઓનું સંકલન કરીને એક સંકલિત અભિગમ અપનાવવામાં આવશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે જયેશ વેગડા.
1: આજના અખબારોમાં દેશમાં વરસાદ, પેપરલિંકની ઘટના અંગે સર્વોચ્ચ અદાલતની ચેતવણી, રાજ્યમાં સિંહોના મોત અંગેના સમાચાર વાંચવા મળી રહ્યા છે. નીટ સીધી જવાબદારી નક્કી કરો, કાયાકલ્પનો રોડમેપ આપો, સુપ્રીમ, આ સમાચાર દિવ્ય ભાસ્કરે પ્રથમ પાને છાપ્યા છે. આ ઉપરાંત આ વર્ષે દુષ્કાળનું જોખમ, જામનગરથી વંતારાની ટીમ ગીર પહોંચી, આવા સમાચારને પણ પ્રથમ સ્થાને સ્થાન આપ્યું છે. વિના વિલંબે ન્યાયનો સુપ્રીમ આદેશ, આ મથાળા સાથે ફૂલછાબે હેડલાઇન બનાવી છે. આ ઉપરાંત ચોમાસું કેરળમાં 7 દિવસ બાદ આવશે એને બનાવી છે. સ્થાનિક સમાચારોમાં રાજ્યમાં સિંહોના મોત, હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને અમદાવાદમાં આઈપીએલ ફાઇનલનું ફીવર જોવા

0: એવા સમાચાર જોવા મળી રહ્યા છે.
1: અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગૃહમંત્રી અમિત શાહે 4-સ્તરીય સુરક્ષા ગ્રેડ સાથે સરહદ વ્યવસ્થાપનમાં મોટા ફેરફારોની જાહેરાત કરી. સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ માટે LPG અનામત રાખવા જણાવ્યું. બિનદાવેદાર નાણાકીય સંપત્તિ સંબંધિત માહિતી માટે કોમન લેન્ડિંગ પોર્ટલ શરૂ કરાયું. અને IPL ક્રિકેટની બીજી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. તો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: इस गाने के साथ ही आज का हम है राही प्यार के कार्यक्रम संपन्न हुआ। अपने दोस्त राजेश को आज्ञा दीजिए। नमस्कार।
1: આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં એ ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે. હો ભાઈ, પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

સવારે 9:30 આપ સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે અભિનેતા પરેશ રાવલ પર. ત્યારબાદ 10 આપ સાંભળશો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, જે આજે તમારા માટે લઈને આવશે તેજલ પારેખ.

બપોરે 12:05 આપ સાંભળશો યાદો કી મહેફિલ, તો સદાબહાર નગમે આ માણી શકશો બપોરે 2:35.

સાંજે ચાર વાગ્યાને આપ સાંભળશો કાર્યક્રમ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, અને સાંજે 4:10 આપ માણી શકશો બોમ્બે ટોકીઝમાં અભિનેત્રી સાધના સિંહ સાથે વિધિ જૈનની વાતચીત.

સાંજે 7 વાગે વિશેષ જયમાલામાં રજૂ થશે અભિનેતા પંકજ કપૂર અને 7 વાગ્યાને 45 મિનિટે ઇન્દ્રધનુષ અંતર્ગત આપ સાંભળશો જિજ્ઞાસા.

રાતે 8 વાગે હવામહલ કાર્યક્રમમાં આપ સાંભળશો સુનો કહાની પ્રેમ કા મૂલ્ય, જેના લેખક ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, વાંચનકાર અમરકાંત દુબે અને પ્રસ્તુતકર્તા હર્ષવર્ધન. રાત્રે 8 વાગ્યાને 45 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ સમાચાર સંધ્યા.

0: ઢલતી જાય રાત આ કાર્યક્રમને આપ માણી શકશો રાત્રે 10:30 તો આ રહેશે આજે દિવસભર પ્રસારિત થનારા મહત્વના કાર્યક્રમો.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: હવે સાંભળીએ અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ. અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદે આવેલા ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારમાં અત્યાર સુધીમાં 8 સિંહોના મોત થયા છે, ત્યારે કુલ 22 સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાનું વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સિંહોની સ્થિતિની સમીક્ષા માટે વનતારા જામનગરમાં તબીબોની ટીમ અમરેલી પહોંચી રહી છે. સિંહોના સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આગામી 24 કલાકમાં આવવાની શક્યતા છે. સરકાર વન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ આ અંગે સ્થિતિનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. દરમિયાન ગીરના સિંહોના મોત મામલે અમરેલીના સાંસદ ભરત સુતરિયા દિલ્હી જઈને કેન્દ્રીય વનમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલય સાથે ચર્ચા કરી સિંહ સંરક્ષણ માટે પ્રયાસ કરશે. ગીરના સિંહોના મૃત્યુ અંગે અમરેલીના સાંસદ ભરત સુતરિયાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા તેમણે રાજ્યના વનમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સિંહોની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. તેમણે સિંહોના મૃત્યુનું કારણ, અત્યાર સુધી થયેલા મૃત્યુની સંખ્યા અને વન વિભાગ દ્વારા લેવાયેલા પગલાં વિશે જાણકારી પણ આપવામાં આવી હતી.
1: મોત થઈ જશે અને બીમારી જે આવી છે તે વન વિભાગના અધિકારીઓ તેમજ ગાંધીનગર સુધી મેં વાત કરી કે શું પોઝિશન છે, શું સ્ટેટસ છે નવું, અને સિંહોને બસાવવા બહુ જરૂરી છે. તમામ અધિકારી સાથે અને તમામ લગતા વળગતા સાથે વાત કરી. આવતા દિવસોની અંદર જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીઓમાં સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું.
0: સુરતના નવનિયુક્ત મેયર માયા માવાણીએ તેમને મળવા આવતા મુલાકાતીઓને પુષ્પગુચ્છના સ્થાને એક નોટબુક લઈને આવવા અપીલ કરી છે. આ અપીલ કરતા મેયરે કહ્યું કે નોટબુક જરૂરિયાતમંદ બાળકોને અપાશે, જે તેમના અભ્યાસમાં મદદરૂપ થશે.
2: હું એવી ઈચ્છા રાખું છું કે સુરત શહેરના જે પણ મારા લાગણીશીલ મિત્રો મને મળવા આવે છે, શુભેચ્છા મુલાકાત લેવા આવે છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે નહીં પણ નોટબુક જે બુકે ગરમાઈ જાય છે કચરાના ડબ્બામાં જાય છે, અને નોટબુક એક બાળકનું ભવિષ્ય ઉજળું કરશે, એટલે જરૂરિયાતમંદ જે બાળકો છે તેના સુધી આ બુક પહોંચે એવી મારી નમ્ર વિનંતી છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.

0: અપાશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે આશરે 1.5 કરોડ રૂપિયાના ડિજિટલ ધરપકડ સાયબર છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ નકલી ટ્રાય અને સીબીઆઈ તરીકેની ઓળખ આપી આરોપીએ 90 વર્ષીય મહિલા પાસેથી આ રકમ પડાવી હતી. આ અંગે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર RI જાડેજાએ વધુ વિગતો આપી.
1: कर्नाटक के कोलार साइबर क्राइम पुलिस स्टेशन के एरिया में एक 90 ईयर के एक वृद्धा को 1,34,00,000 रुपए का डिजिटल अरेस्ट किया था. इनकी एमओ ये है कि ये लेडीज़ को व्हाट्सएप कॉल अननोन नंबर से करते हैं, बाद में वीडियो कॉल में खुद वो न्यू दिल्ली ट्राई के वरिष्ठ अधिकारी और CBI और नकली पुलिस के पूरे सेट को दिखाते हुए लेडीज़ को प्रेशराइज करके 1,34,00,000 का साइबर फ्रॉड किया था.
0: અમદાવાદ હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે. આજથી 4 જૂન દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને આવતીકાલના રોજ અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે 1 જૂને અમદાવાદમાં થંડર સ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આ વર્ષે અંદાજે 90% વરસાદ થવાની શક્યતા છે. ચોમાસો આગળ વધવાના માટેના પરિબળો હાલ સાનુકૂળ હોવાનું હવામાન વિભાગના વડા AK દાસે જણાવ્યું હતું.
2: અભી હમારા સેન્ટ્રલ ઇન્ડિયા મેં હમારા ગુજરાત રીજન આતા હૈ, ઇસમે ગુજરાત રીજન મેં જો સીઝનલ ફોરકાસ્ટ દિયા ગયા હૈ જૂન સે લેકર સપ્ટેમ્બર તક, ઇસમે બિલો નોર્મલ રેનફોલ હોને કા સંભાવના બતાયા ગયા હૈ. ઓર જૂન મહિને કા જો રેનફોલ રહેગા બિલો નોર્મલ રહેગા, કુછ એક્સેપ્ટ સમ એરિયાઝ ઓફ સૌરાષ્ટ્ર કા ગુજરાત રીજન. ઓર જો અધિકતમ તાપમાન હૈ
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_EBAD ને ફોલો કરશો. IPL ક્રિકેટમાં ગઈકાલે રમાયેલી બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવીને IPLની ફાઇનલમાં પ્રવેશ કર્યો. અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 214 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18 ઓવર અને 4 બોલમાં 3 વિકેટે 219 રન બનાવી મેચ જીતી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલને 53 બોલમાં 104 રન બનાવ્યા હતા અને તે માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો. IPLની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ આવતીકાલે અમદાવાદમાં વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દેશમાં ઇબોલા વાયરસનો કેસ દેખાતા જામનગરની GG હોસ્પિટલમાં એક અગત્યની બેઠક યોજાઈ, જેમાં સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જામનગરની સરકારી હોસ્પિટલમાં આગોતરી તૈયારી રૂપે 70 પથારીવાળા 2 આઇસોલેશન વોર્ડની પણ તૈયારી કરવામાં આવી છે અને જો ઇબોલાના કેસ નોંધાશે તો જામનગરની જૂની ડેન્ટલ કોલેજમાં આ અલાયદી વ્યવસ્થા કરવામાં આવશે. આ અંગે GG હોસ્પિટલના તબીબી અધ્યક્ષ ડોક્ટર વિજય પોપટે વધુ માહિતી આપી.
3: પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની, આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઊભો કરવો, તેનું આયોજન કરવા માટે મીટિંગ રાખેલી છે. ઇબોલા વાયરસ સામાન્ય રીતે
0: આવતીકાલના રોજ એક અદભુત ખગોળીય ઘટના સર્જાનારી છે. આ દિવસે બ્લૂ મૂન નિહાળી શકાશે. બ્લૂ મૂન સામાન્ય રીતે પૃથ્વીની નજીક આવે છે, જેના કારણે વિશાળકાળ અને વધુ જળ રહે છે. જો કે આ વખતે તે પૃથ્વીથી સામાન્ય કરતાં વધુ દૂર રહેશે. ગુજરાત વિજ્ઞાન અને ટેકનોલોજીકલ પરિષદના સલાહકાર વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ આ બ્લૂ મૂન અંગેની વિશેષતા વર્ણવી હતી.
4: 31st મે સન્ડે હૈ, યે ફુલ મૂન હૈ, મે મહિને મે સેકન્ડ ફુલ મૂન હૈ, જિસકો હમ લોગો કો એસ્ટ્રોનોમી કે લેંગ્વેજ મે બ્લૂ મૂન કહા જાતા હૈ. બટ યે બ્લૂ મૂન મે યે કલર ઇનકા બ્લૂ નહીં રહેગા, ક્યોંકિ યે જો મૂન હોતા હૈ કભી વો પૃથ્વી કે પરિક્રમણ કે ટાઈમ હમારા પાસ રહ જાતા હૈ, તો ઉસી દિન ઇનકા સાઇઝ બડા દિખતા હૈ, ઇનકા બ્રાઇટનેસ બઢતા હૈ એન્ડ હમ લોગ ઇનકો સુપર મૂન બતાતે હૈ. બટ વો 31 તારીખ મે જબ મૂન રહેગા વો સબસે દૂર મે રહેંગે, ઇનકા પેરિજી મે રહેંગે, થોડા છોટા હોગા, ઇનકા બ્રાઇટનેસ થોડા કા, ક્યોંકિ સબસે દૂર મે રહેંગે, એક ઇનકા માઇક્રોમૂન હમ લોગ ઇનકો બોલાતે હૈ.
0: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ 2026માં

0: ની ટીમે દ્વિવેદી બ્રધર્સને 13-3થી હાર આપી હતી. સિનિયર વિમેન્સની સેમીફાઇનલ મેચમાં એઆરએએફસીએ એસએજી રિવર્સ ટીમને 2-1થી, સમીક્ષા સ્ટ્રાઇકર એફસીએ પારોલ યુનિવર્સિટી ફૂટબોલ એકેડમી વડોદરાને 4-1થી મહાત આપી હતી. દમણ દીવમાં આગામી ખાસ સઘન સુધારણા એસઆઈઆર 2026 અંતર્ગત દમણ જિલ્લાના દરેક મતદાન મથકો પર જૂન મહિનાના તમામ રવિવારે બુથ દિવસ તરીકે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દમણના અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનમાં દરેક રવિવારે યોજાનારા આ કેમ્પમાં નાગરિકો ગણતરીપત્રો ફોર્મ જમા કરાવી શકશે અને બુથ પર બીએલઓ પાસેથી માર્ગદર્શન પણ મેળવી શકશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સિંહોના મોત મામલે વનતારાના વેટરનરી તબીબો અમરેલીમાં. અમરેલીના સાંસદ સિંહોના મામલે દિલ્હીમાં પીએમઓ અને કેન્દ્રીય વનમંત્રી સાથે ચર્ચા કરશે. સુરત ક્રાઇમ બ્રાન્ચે 1.5 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી. રાજ્યમાં 4 જૂન સુધી અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી. આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં પ્રવેશ કર્યો. આવતીકાલે અમદાવાદમાં રોયલ ચેલેન્જર બેંગલુરુ સામે ફાઇનલ મેચ અને વડોદરા ખાતે આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ 2026માં આજે 3 અલગ અલગ કેટેગરીમાં ફાઇનલ મુકાબલા થશે. હવે પછી આપ 7 વાગીને
1: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સવારના પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ આપ સાંભળી રહ્યા હતા.
2: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
1: હવે સાંભળીએ કાર્યક્રમ ચિત્રલોક.

અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1923 પર સંપર્ક કરો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
1: હું મનીષ ઓઝા કતારગામથી વાત કરું છું.
0: કેમ છો મનીષભાઈ? મજામાં?
1: બહુ મજામાં, બહુ મજામાં.
0: રેડિયો સાંભળો છો?
1: હા જી મેડમ, રેડિયો તો અમારા પરિવારમાં બ્લડમાં છે. અમારે રેડિયો
0: આકાશવાણીના 90 વર્ષની ઉજવણી થઈ રહી છે, રેડિયો પર સાંભળતા હશો રોજ અત્યારે.
1: હા જી મેડમ, રોજ સાંભળીએ છીએ અમે.
0: તો તમારું શું કહેવું છે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી ઉપર? તમે શું શુભેચ્છા આપશો? તમારી મનની વાત શું કહેશો?
1: આકાશવાણીને અમે અમારા તરફથી ખૂબ ખૂબ હાર્દિક બધાઈ આપું છું અને દરેક પ્રસંગને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલા મહેનતથી આટલા ઉત્સાહથી જે કાર્યક્રમ તમે આપો છો એ બદલ ખૂબ ખૂબ આપને અભિનંદન.
0: આકાશવાણી સાથેની તમારી લાગણી?
1: અમારી લાગણી તો મેડમ, હું નાનો હતો ને ત્યારથી હું મારા મમ્મીને રેડિયો લગાવતા હતા ને ત્યારથી મારે આકાશવાણી મમ્મીને પૂછ્યું, મમ્મી આકાશવાણી શું છે, આકાશવાણી શું છે? મનમાં તો એમ જ કે આકાશમાંથી બધા આ પ્રોગ્રામ આવતા હશે. જેમ જેમ મોટા થયા તેમ તેમ ખબર પડી કે આ આકાશવાણી આપણો રેડિયો પ્રોગ્રામ આપે છે. મને બહુ અભિનંદન થયું આજે. હું કે આખી ટીમમાં જે તમારે ચા આપવા વાળો જે પર્સન બી હશે ને એને બી મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ.
0: ક્યા વાત હૈ મનીષ ભાઈ,
1: તમારે બધું આ દરેક પ્રસંગ એ દરેક પર્સન ને ખૂબ ખૂબ ધન્યવાદ.
0: બહુ સરસ વાત કરી. એ સાથે જણાવો તમારે માટે કયું ગીત ઓન એર કરીએ.
1: તો મેડમ તમે આપના તમને તમારા પસંદથી એક મસ્ત ફર્સ્ટ ક્લાસ ગીત મૂકી દેજો.
0: ઓકે, તમને સંભળાવું સરસ મજાનું મારી પસંદનું ગીત. ઓકે,
1: થેન્ક યુ મેડમ.
0: આવજો
1: આવજો.

0: सात बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेकु वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हेलो, सूरत एफएम स्पीकिंग, कौन बोलो छो?
2: हेलो,
1: कौन बोलो छो?
2: सूरत एफएम।
1: हाँ जी,
2: आप कौन बोलो? मैडम
1: તેજલ વાત કરું છું, તમે કોણ?
2: કેમ છો? તબિયત પાણી
1: એકદમ મજામાં. તમારું નામ તો જણાવો.
2: હું કરોદરાથી બોલું છું, રણછોડભાઈ.
1: કેમ છો? મજામાં?
2: બસ મજામાં છે, ઇટ ઇઝ એ કમ્પ્લીટ ફિટનેસ.
1: વાહ.
2: કેમ છો? હવે તો ગરમી થોડી કંટ્રોલ થઈ ગઈ ને કેરીની સીઝન ફર્સ્ટ ક્લાસ પાવરફુલ ચાલી રહી છે.
1: સુરતી ખરા ને, એટલે ખાવાની વાત ન કરીએ તો આપણને કશું હજમ ન થાય. સાચી વાત.
2: સીઝન પ્રમાણે ચાલવું પડે,
1: સીઝનની વાત પણ કરવી જ પડે. બરાબર છે. બોલો, કેરી કઈ કેરી વધારે ભાવે તમને?
2: મારે છે ને ના ભરાઈ, રાજાપુરી અને કેસર. હવે બીજી વિચાર કરીએ છે, કઈ ભાઈ આ લોકો કે ઘરના સભ્યો કે છે દાડમિયા, હું શું દાડમમાં જટિયા બોલું છે.
1: પણ એનો સ્વાદ અલગ હોય, સૌથી બહુ અલગ હોય,
2: પાવરફુલ હોય,
1: અને એનો રસ બહુ સરસ લાગે. ભલે જટિયા નીકળે, દેખાવમાં પણ બહુ સરસ હોય. મને
2: બહુ ફાઇન. એની ઉપર આપણે થોડો કલર, અડધો હાફ કલર બતાવે આમ દાડમ જેવો.
1: તો પછી અને એ જટિયા જટિયા નો કહેવાય. હા, એ જટિયા એટલે ફાઈબર, અને એ આપણા આંતરડાને શુદ્ધ કરે.
2: બરાબર, અસરકારક છે ને.
1: એટલે લઈ આવજો, પરિવાર વાળા કહે છે.
2: ચોક્કસ ચોક્કસ, હું એન્ડમાં એ લાવું છું.
1: અચ્છા,
2: હવે હું મારા પરિવારનું નામ લેવા માંગુ.
1: જી બોલો બોલો.
2: મારો એક જ દીકરો છે, એનું નામ છે રજનીકાંત, એના વાઇફ નું નામ છે ભાવનાબેન, અને એક દીકરો છે એનું નામ વીર, અને એક બેબી છે એનું નામ શ્રીષા, અને મારી એક બેબી છે એનું નામ મનીષા છે, એની બેબીનું નામ શ્રીષા, અને અમારા દામાદ એટલે કે જમાઈનું નામ છે મનોજ કુમાર મનસુખલાલ જરીવાલ.
1: સરસ.
2: અને મારા વાઇફ નું નામ છે પુષ્પાબેન.
1: એટલે પુષ્પાબેન અને રણછોડભાઈ ના ભરાપૂર્યા હસતા રમતા પરિવાર માટે કોક ગીત ઓનર કરીએ. સરસ મજાનું બોલો.
2: મને ગીતના શબ્દ જણાવો. તુજે ના દેખું તો ચેન મુજે આતા નહીં, કે તેરે સિવા કોઈ ઓર મુજે ભાતા નહીં, કહીં મુજે પ્યાર હુઆ તો નહીં.
1: ચોક્કસ વગાડીએ તમારે પસંદનું આ ગીત. ઓકે,
2: થેન્ક યુ, ધન્યવાદ, આભાર.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
2: યોગેશ ડાંગરે, મે તારા છત્તીસગઢ.
1: યોગેશ
2: જી,
1: યોગેશ, હિન્દી મેં બાત કરેંગે યા ગુજરાતી મેં કરેંગે?
2: હિન્દી મેં બાત કરેંગે.
1: અચ્છા, આપકો પતા હૈ કે આકાશવાણી સુરત એફએમ ગુજરાત કા રેડિયો હૈ, રાઈટ?
2: હાં જી, બિલકુલ પતા હૈ.
1: યોગેશ, બતાએ અપને બારે મેં કુછ.
2: હમારા મૂળ કામ ખેતીવાડી કા હૈ ઓર બચપન સે જો સુનના અચ્છા લગતા હૈ.
1: પરિવાર મેં કોન હૈ?
2: સભી હૈ, માતા પિતા પત્ની બચ્ચે.
1: ક્યાં કર રહી હૈ પત્ની આપકી?
2: અબ ફિલહાલ તો હાઉસ વાઇફ હી હૈ.
1: અચ્છા
2: જી, ખાના વાના બનાઈ હૈ અભી.
1: હમ
2: જી, ઓર 5 સાલ સરપંચ ભી રહી હૈ.
1: ક્યા બાત હૈ, ગાંવ કી સરપંચ હૈ આપકી ભી સરપંચ?
2: દોનો.
1: ક્યા નામ બતાયા પત્ની કા?
2: રંજીતા જાંગડે.
1: રંજીતા, યે રંજીતા સિર્ફ હાઉસ વાઇફ નહીં હૈ, વો ઘર સંભાળ રહી હૈ, ઇસલિયે આપ કામ કર રહે હૈ, સહી બાત?
2: જી.
1: ઓર બતાએ યોગેશ, ખેતી મેં, ખેત મેં ક્યા હૈ, અભી ક્યા ઉગાયા હૈ?
2: અભી ફિલહાલ ખેત ખાલી હૈ, કે મતલબ માર્ચ કે એન્ડિંગ મેં ગેહું કા કટાઈ હો જાતા હૈ, ઉસકે બાદ 2-2.5 મહિના ખેત કો ખાલી છોડ દેતે હૈ જોતાઈ કરકે.
1: રાઈટ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
3: ધર્મેન્દ્ર ટેલર.
2: ક્યાંથી?
3: ઓલપાર.
2: ધર્મેન્દ્ર શું કરો છો?
3: મેડમ અમારું ટેલરિંગ નું કામ, દરજી કામ.
2: અત્યારનું દરજી કામ, ભૂતકાળનું દરજી કામ, કેટલો ફરક?
3: બહુ ફરક મેડમ, બહુ ફરક. સિલાઈમાં બહુ ફરક. મેં 150 રૂપિયામાં બી જોડી સીવી છે ને, હમણાં 700 રૂપિયા લેવું.
2: તો સિલાઈમાં શું ફરક?
3: સિલાઈમાં ફરક આવે ને મેડમ, મટીરિયલ સારું આવે, પહેલાનું મટીરિયલ, હમણાંનું મટીરિયલ. ને લેડીઝ બી કરું છું. લેડીઝ મેં 25 રૂપિયાનું બ્લાઉઝ બનાવી હતી, હમણાં 150 રૂપિયા લેવું. અસ્તરવાળીના 250 રૂપિયા મેડમ.
2: જાતના કપડા સીવો છો?
3: લેડીઝ બેવ કરું છું.
2: વાહ વાહ વાહ, બહુ ઓછા લોકો કરતા હોય હો આવું તો.
3: હા,
2: એટલે તમારી સ્કિલ કહેવાય.
3: હા
2: વાહ. કોણ છે તમારી સાથે બીજું કામમાં?
3: લેડીઝમાં મારી મિસિસ કરે છે કટિંગ,
2: અને
3: સીવવાનું કામ મારું.
2: ને જેન્ટ્સમાં?
3: જેન્ટ્સમાં કટિંગ બી મારે કરવાનું, સીવવાનું બી મારે.
2: તો પહોંચી રહેવાય પછી?
3: હા હા, પહોંચી રહેવાય મેડમ.
2: ચાલો સરસ. આ ધંધામાંથી એમ સરસ મજાનું રડી શકાય છે એમ? ફાઇન.
3: અરે મેડમ, આ ધંધામાં મેં મારા બેઉ છોકરાને એન્જિનિયર બનાવ્યા.
2: ક્યાં વાત હે, વાહ.
3: મારો મોટો છોકરો આઈટી એન્જિનિયર છે ને, છોકરી મારી કોમ્પ્યુટર એન્જિનિયર છે.
2: વાહ વાહ વાહ. એટલે શું કામ કરે છે હજી કે ભણે છે એ લોકો?
3: ના, છોકરો મારો પુણેમાં જોબ છે એની, છોકરી કોમ્પ્યુટર એન્જિનિયર છે, અમદાવાદ છે.
2: બહુ સરસ. એટલે તમે ગંગા ના આયા અહીંયા તો ઓલપાડ બેઠે બેઠે?
3: એમ મારું ગામ સરસ છે મેડમ, ઓલપાડ સિદ્ધનાથ મહાદેવ મંદિર પાસે. મકાન અહીંયા છોકરાએ લીધું ઓલપાડમાં, એટલે અહીંયા આવી ગયા. છોકરો પુણેમાં રહે છે.
2: ને તમે કામ પણ ઓલપાડ થી જ કરો છો હવે?
3: હા, ઓલપાડ માં જ કરું. ગામે જાઉં લેવા માટે, કપડા આપવા માટે, લેવા માટે.
2: અચ્છા, વાહ.
3: હવે મેડમ એક છે, મારી પુત્ર વધુ છે ને, છોકરાની મિસિસ ની ગઈકાલે જ બર્થડે ગઈ છે.
2: ઓકે,
3: એમાં એક ગીત મૂકજો સારું.
2: કયું ગીત મૂકીએ બોલો ને?
3: બર્થડે નું કોઈ બી ગીત મૂકજો ને મેડમ.
2: મુખ્ય સરસ મજાનું ગીત. ધર્મેન્દ્રભાઈ, તમારા પત્નીનું નામ શું છે?
3: મમતાબેન.
2: ધર્મેન્દ્રભાઈ અને મમતાબેન ની મહેનતને સલામ. આવી જ રીતે કામ કરતા રહેજો, સ્વસ્થ રહેજો અને આકાશવાણી સુરત એફએમ સાંભળ્યા કરજો.
3: થેન્ક યુ મેડમ, થેન્ક યુ.
2: આવજો.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હોવ બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 02612236209
1: 0261 2236209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
0: કોણ બોલો છો?
1: મારું નામ સોહેલ છે.
0: સોહેલ
1: ક્યાં? અમદાવાદ.
0: ક્યાંથી બોલો છો?
1: ટોપીપુરા, અમદાવાદ.
0: અચ્છા, શું કામ કરો છો સોહેલ?
1: મેં હેન્ડવર્ક કા કામ કરતા હું, જરી ભરત, સાડિયા ભરતે ના.
0: સુરતમાં કેટલા વર્ષોથી રહો છો?
1: સુરત મેં શરૂ છે, યહાં પે હી હે.
0: તો ગુજરાતી નથી આવડતું?
1: ના, ગુજરાતી થોડી કમ આવે. જો એરિયા મેં રહેતા હું ને વહાં પે.
0: તમારો જન્મ સુરતમાં થયો છે?
1: હા.
0: તો ગુજરાતી આવડવું જ જોઈએ દોસ્ત. આપણે ગુજરાતમાં રહીએ, ગુજરાતી કહેવાઈએ અને ગુજરાતી ન બોલીએ કેમ ચાલે? બોલો, પરિવારમાં કોણ છે?
1: પરિવારમાં મમ્મી છે.
0: યસ.
1: વાઈફ છે.
0: ઓકે.
1: બે લડકી છે.
0: દીકરીઓ શું કરે છે?
1: દીકરીયા છોટી છે. એક સ્કૂલમાં જાણે કે તૈયારી.
0: કેટલા વર્ષની છે?
1: 5 વર્ષ.
0: નામ શું છે લોકોના?
1: એક કા નામ અક્ષા હે ઓર એક કા નામ જિયા ફાતેમા.
0: જિયા ફાતેમા.
1: હા.
0: અચ્છા, પૂરા નામ જિયા ફાતેમા.
1: જિયા ફાતેમા.
0: ઓકે. અક્ષા અને જિયા ફાતેમા, એને ખૂબ ખૂબ ભણાવીને શું બનાવશો મોટી થઈને? ભણાવવાનું તો ખરું ને? વાહ, બહુ સરસ સોહેલ. સરસ પપ્પા બનજો, દીકરીઓને ખૂબ ખૂબ ભણાવજો અને પ્રગતિ કરજો. કહો, તમને કહું ગીત સંભળાવીએ? સુંદર મજાનું ગીત તમારે માટે, તમારી પત્ની માટે ઓનર કરીએ. ઓકે, આવજો.

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ વાત કરો છો?
2: મહેશભાઈ.
1: મહેશભાઈ ક્યાંથી બોલો છો?
2: વડોદરા જિલ્લો, સાલુ તાલુકો, આંબા તળાવ ગામ.
1: કયો તાલુકો?
2: સાવલી.
1: સાવલી બરોડા પાસે?
2: હા.
1: ઓકે, કયું ગીત સાંભળવું છે?
2: આજે હિનાનું કોઈ સંભળાઈ દેજો.
1: ઓકે, તમારા માટે ઓન એર કરીએ સરસ મજાનું ગીત.
2: મેડમ નામ લઈ શકો?
1: હા હા. બધા માટે ઓનર કરીએ સરસ મજાનું ગીત. ઓકે, આવજો.
2: આવજો.

0: Fantastic fun for family.
1: 101.1 megahertz Surat FM.
2: હેલો
3: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
2: હા મેમ, મેં શિરીન બોલું છું, નાનપુરે છે.
3: કેમ છો શિરીન?
2: હા, બહુ અચ્છી હું.
3: શિરીન શું કરો છો?
2: હાઉસવાઈફ હું મેડમ.
3: તો હાઉસવાઈફ કામ ન કરે એવું થોડું, ઘરમાં કેટલું કામ હોય?
2: હા, હો તો હે.
3: બતાવો બીજું શું ચાલે છે?
2: શાંતિ હે.
3: પહેલે છે ફોન ક્યારે કરેલો આગળ?
2: 8-10 દિન હો ગયે છે પહેલે.
3: પણ એવું નહીં ચાલે ને, એક મહિના પછી ફોન કરવાનો, એવું ખબર છે ને તમને? ચાલો આજે હું લઈ લઉં છું તમારો ફોન, પણ બીજી વાર ધ્યાન રાખજો, એક મહિના પછી ફોન કરવાનો, બરાબર? ચાલો, કયું ગીત ઓનર કરીએ તમારા માટે?
2: ઠીક છે, તમારી પસંદ કોઈ બી રખ દેના.
3: ઠીક છે, ચલો બાય.

0: નમસ્કાર આકાશવાણી.
1: હેલો, સુરત FM સ્પીકિંગ. કોણ બોલો છો? જંગલ માં પણ એક રાજા હોય, જંગલ ના રાજા ને શું કેવાય ખબર? સિંહ કેવાય. તમને શોખ ખરો જંગલ માં સફારી માં જવાનો? કે
0: અમારે તો શોખ છે, બોરિંગ નું કામ ચાલે છે.
1: ઓકે,
0: આપણે નોલા બોર બનાવવાનું.
1: વાહ, એટલે પાણી શોધો છો જમીન માંથી?
0: કેટલે
1: ઊંડે ખોદવું પડે છે?
0: અમારે 200-300 ફૂટ, 300-400.
1: કેટલા વર્ષો થી આ કામ કરો છો?
0: આ તો બાપ દાદા નો ધંધો છે, અમે મારે ઉંમર આખી ઉંમર પૂરી થઈ જતી.
1: ના ના, તમે કેટલા વર્ષો થી કરો છો? 20-30?
0: લગભગ 40-45 વર્ષથી. ઘણો નાનો હતો ને, 58 માં નીકળી ગયો ચાલનો.
1: વાહ, તો તમે એકદમ નાના હતા ત્યારે કેટલા ફૂટે પાણી મળતું હતું?
0: તો ઉપર હતા બધા, કુવામાં આવતો પાણી ઉછળતા આવતો,
1: તરત મળી જતું.
0: હા, ઉપર આવે.
1: વાહ, ને અત્યારે તમારે, અત્યારે તમારે 200 ફૂટ નીચે જવું પડે છે એમ ને?
0: 200-300 ફૂટ, 400 એટલે આજુબાજુ થઈ જાય અમુક એરિયામાં.
1: ઓહો, કોઈ વાર એવું થાય કે 400 ફૂટ ખોદ્યા પછી પણ પાણી ન નીકળે?
0: ના, પાણી તો આવે પણ શું મીઠું ના આવે, અમુક જગ્યાએ ખારું આવે.
1: એ તમને પાણી ખોદો ત્યારે જ ખબર પડે, એ પહેલા ન ખબર પડે?
0: ના, પેલી રેતી આવે ને અંદર નદી, એ ઉપરથી ખબર પડે અંદર.
1: અચ્છા, હવે તમે આ જમીનમાં અહીંયા ખોદીશું તો પાણી નીકળશે એવી શોધ કરો ખરા, કે એમ જ કોશિશ એમ કેવી રીતે કરો? એ
0: તો જાય છે પાણી, તો રેતી પરથી ખબર પડી જાય.
1: અચ્છા, જમીનની રેતીને જુઓ એટલે તમને ખબર પડે કે અહીંથી પાણી નીકળશે એમ?
0: અમુક જગ્યાએ નજીક પેલું થાતું હોય પાણી, તો આ તો નજીક ના હોય તો ના થાય. તમારું નામ?
1: મારું નામ તેજલ.
0: તેજલ, તો આપણે હવે ગીત સાંભળવાનું છે.
1: કયું સાંભળવાનું છે?
0: પેલું
1: ઓકે,
0: તમે નોમ લેવા છે?
1: હા, કોના લો ને?
0: જયદીપ સર, ઉજમ સર, પછી સહદેવ સર, પછી ચિનોક બીજાનો રાજવીર સર,
1: બધા માટે ઓનર કરીએ સરસ મજાનું ગીત.

0: દોસ્તો, આજના ફોન ઇન પ્રોગ્રામના ગીતોનો ક્રમ. સૌ પ્રથમ માણ્યું કભી ખુશી કભી ગમ ફિલ્મથી સરસ મજાનું ગીત, સ્વર અલકા યાજ્ઞિક અને સોનુ નિગમનો, શબ્દો અનિલ પાંડેના, જેને સંગીત આપ્યું સંદેશ શાંડિલ્યએ. બીજા ક્રમે માણ્યું રંગ ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક કુમાર સાનુના સ્વરમાં, સંગીતકાર નદીમ શ્રવણ અને શબ્દકાર સમીર. ત્યાર પછી માણ્યું જય હો ફિલ્મથી શાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં કર્ણપ્રિય ગીત, સંગીતકાર સાજીદ વાજીદ અને શબ્દકાર સમીર અંજાન. તેના પછી માણ્યું કિલ દિલ ફિલ્મથી સુખવિંદર સિંઘ અને શંકર મહાદેવનના સ્વરમાં ગીત, સંગીત શંકર એહસાન લોયનું, શબ્દો ગુલઝારના. તેના પછી માણ્યું ગુલશન બાવરાએ લખેલું, આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલું સરસ મજાનું ગીત ફિલ્મ સત્તે પે સત્તા, જેને સ્વર આપ્યો કિશોર કુમાર, આર ડી બર્મન, ભૂપેન્દર, સપના ચક્રવર્તી અને ગુલશન બાવરાએ. ત્યાર પછી હિના ફિલ્મનું ગીત માણ્યું લતા મંગેશકર, સુરેશ વાડકર, મોહમ્મદ સઈદ, ફરીદ સાબરી, સતીશ અને સાથીદારોના સ્વરમાં, સંગીત અને શબ્દો રવિન્દ્ર જૈનના. તેના પછી માણ્યું આર ડી બર્મને સંગીતબદ્ધ કરેલું, આનંદ બક્ષીએ લખેલું, કિશોર કુમારે ગાયેલું ધુરંધર ધ રિવેન્જ ફિલ્મનું ગીત. અને અંતે માણ્યું લાપતા લેડીઝ ફિલ્મથી સરસ મજાનું ગીત, સ્વર અરિજિત સિંઘનો, સંગીત રામ સંપથનું, શબ્દો પ્રશાંત પાંડેના. આ સાથે જ આજનો ફોન ઇન પ્રોગ્રામ સમાપ્ત કરીએ. દોસ્તો, હસતા રહો, મજા કરતા રહો, સાંભળતા રહો આકાશવાણી સુરત FM.
1: તેજલ પારેખ દ્વારા પ્રસ્તુત ફોન ઇન પ્રોગ્રામ અહીં સમાપ્ત થાય છે.
2: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशंस लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: Fantastic fun for family.
4: 101.1 megahertz. Surat FM.
1: હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 સુરત FM.

0: ચક દે ઇન્ડિયા આ ફિલ્મના ગીતને આપે માણ્યું હેમા સરદેસાઈના સ્વરમાં, મ્યુઝિક સલીમ સુલેમાનનું અને લિરિક્સ જયદીપ સાહનીના.
1: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
2: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
1: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
2: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
1: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: श्रोताओ, आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे. सांभळवानुं चूकशो नहीं.
4: Fantastic fun for family.
5: 101.1 megahertz Surat FM.
0: મિત્રો, ક્યારેક એવું વિચાર્યું છે કે આ ફૂલો ના હોય તો શું થાય? ના ઓર્ગેનિક કલર બને, ના ફ્રેગરન્સ બને, ના ફ્લાવર બુકે બને, ગાર્ડનમાં જવાની મજા પણ ના જ આવે. કારણ કે આ ગાર્ડનની બગીચાની સુંદરતા તો ફૂલો છે, અને એની સુંદરતા અને એનું આકર્ષણ એની સુગંધ છે. તો એ કશું જ ના હોય તો ગાર્ડનમાં જવાની મજા પણ ના આવે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ કે સવારે ભગવાનની પૂજામાં શું ચડાવવાનું. આ ફૂલો માનવ જીવનમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે, અને એની યોગ્ય દેખરેખ રાખવા, કાળજી રાખવા, એની અવેરનેસ માટે આજે નેશનલ વોટર ફ્લાવર ડે ઉજવવામાં આવે છે. જેમ આપણને જીવવા માટે પાણી અને ખોરાકની જરૂર પડે છે, એમ આ મહેકતા ફૂલ ઝાડને પણ પાણીની જરૂર પડે છે, જે નિયમિત આપવું જ જોઈએ, જેથી કરીને એ પણ મહેકે અને સાથે આપણને પણ મહેકાવે. કેવું? બરાબર ને?

0: શાન અને શ્રેયા ઘોષાલના બ્યુટિફુલ વોઇસમાં આપે માણ્યું પીકે ફિલ્મનું આ ગીત, જેમાં સ્વાનંદ કિરકિરેની શબ્દરચનાને સંગીતથી સજાવી હતી શાંતનુ મોઇત્રાએ.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: हो मेरे दिल को टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग। हो मेरे दिल को टेलीफोन है बजता रिंग रिंग रारा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: Fantastic fun for family.
2: 101.1 megahertz. Surat FM.
4: આ ફૂલો જેમ માણસોને સહાયક બને છે તેમ ઘણા છોડના પાંદડા પણ ખૂબ લાભદાયી હોય છે, જેમ કે તુલસી, ફુદીના, અને એમાં પણ ફુદીનાના પાંદડા તો જમીન પર પથરાઈને વેળા સ્વરૂપે ઉગે છે, જાણે કે એમ જ લાગે એટલા ભાગની એ જમીને એ લીલા રંગની ચૂંદડી ઓઢી હોય। બારે માસ મળતા આ ફુદીનાનો ઉપયોગ અને ગુણ ગજબના છે। ચાથી લઈ શરબત, પાણીપુરી, ચટણી, સ્ટાર્ટર, આઈસ ક્યુબ, ગાર્નિશિંગ કરવા બધા માટે વપરાય છે। દેખાવે નાના લીલા પણ સ્વાદિષ્ટ એવા ફુદીનાનો ઉપયોગ તો દવામાં પણ થાય છે। આ વાત પણ એટલા માટે જ કરી કારણ આજે નેશનલ મિન્ટ ડે છે।

0: ભારત ફિલ્મના આ ગીતને આપે માણ્યું અભિજીત શ્રીવાસ્તવના સ્વરમાં. મ્યુઝિક વિશાલ શેખરનું અને લિરિક્સ ઇરશાદ કામિલના.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
2: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
0: આ આકાશવાણી છે અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત એફએમ. અને ફરી પાછું આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ સુરતી સિઝલરમાં. આજે 30મી મે એટલે ગોવા રાજ્ય સ્થાપના દિવસ, જ્યાં આપણે બધા બીચ પર ફરવા જઈએ છીએ, વેકેશનમાં મજા માણવા જઈએ છીએ. એ ગોવાને આજે 30મી મેની તારીખે આઝાદી પછી 1987માં એક સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો અને તે ભારતનું 25મું રાજ્ય બન્યું. ગોવા જ માત્ર એક એવું રાજ્ય છે જ્યાં અંગ્રેજો ડાયરેક્ટ પોતાની હુકુમત ચલાવી ન શક્યા, કારણ ત્યાં પોર્ટુગીઝોનું શાસન ચાલતું હતું. ગોવાનું એવું કહેવાય છે કે પૌરાણિક નામ ગૌમંતક હતું, જેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ મળી આવે છે અને જેનો અર્થ થાય છે ગાયોની સમૃદ્ધિ ધરાવતી ભૂમિ. આ ઉપરાંત તેનું નામ ગોવાપુરી પણ પ્રચલિત થયું અને અંતે પોર્ટુગીઝો દ્વારા ગોવા કરવામાં આવ્યું, જે આજે આપણે ઓળખીએ છીએ. અને ડુમ્મસના દરિયા કિનારે ફરવા જઈએ કે પછી તિથલના બીચ પર ફરવા જઈએ, બસ ગોવાની તો કંઈ

0: ગોલ્ડ ફિલ્મના આ ગીતને આપે માણ્યું યાસિર દેસાઈના સ્વરમાં. મ્યુઝિક એન્ડ લિરિક્સ ગીવન બાય આર્કો બ્રાવો મુખર્જી.
1: સુરત એફએમ પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઉં સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
2: સોમવાર થી શુક્રવાર
1: સાંજે 6 કલાકે
3: ઓન સુરત એફએમ 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
4: Fantastic fun for family.
5: 101.1 MHz.

મિત્રો, આ રજાના દિવસોમાં બધાએ જ મોસ્ટલી અવનવા અખતરા તો કર્યા જ હોય, કારણ કે કોઈકે જે પણ અખતરા કર્યા હોય, કોઈકે ચિત્રમાં કર્યા હોય, કોઈ કોઈક વસ્તુમાં કર્યા હોય, કારણ કે આ અવનવા અખતરા કરવા એનો તો આપણને શોખ હોય જ છે, નવું નવું કરવાનો. વળી કોઈકે તો આ ખાવામાં પણ આવા અવનવા કરતબ કર્યા હશે ને. આ બધાને ક્રિએટિવિટી કહેવાય, કારણ કે કંઈક જે ના હોય અને એને આઉટ ઓફ ધ બોક્સ જઈ અને તમે કંઈક નવું કરો તો ધેટ ઇઝ ધ ક્રિએશન. અને જે કરવાથી આનંદ તો મળે જ, પણ સાથે આ માણસમાં રહેલી, આપણામાં રહેલી શક્તિ બહાર આવે, ટેલેન્ટ બહાર આવે, એ સ્કિલની આપણને ખબર પડે. અને એટલા માટે જ આજે એવો દિવસ પણ છે એની વાત આ ગીત બાદ.

0: સુખવિંદર સિંઘના વોઇસમાં હતું હૈદર ફિલ્મનું આ ગીત, મ્યુઝિક વિશાલ ભારદ્વાજનું અને લિરિક્સ ગુલઝારના.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટના મેસેજને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
4: Fantastic fun for family.
0: 101.1 MHz. ગીત પહેલા આપણે વાત કરતા હતા ક્રિએટિવિટીની, તો આજે છે નેશનલ ક્રિએટિવિટી ડે. આ દિવસ એ લોકોને ડેડિકેટ કરવામાં આવે છે જે પોતાનામાં રહેલી સ્કિલ અને બુદ્ધિને અલગ દિશા આપી કંઈક નવું ક્રિએટ કરે છે, અને એ લોકોને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હવે આમ જોવા જઈએ તો આ કદાચ બધાને માટે જ છે, કારણ કે કોઈક ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક નવું તો કંઈક ક્રિએટ કરતું જ હોય છે. અને આમ તો આ વિદ્યાર્થી મિત્રોએ પણ આ વેકેશનના સમયમાં કંઈક જૂનું તોડી ફોડીને, મારી મચડીને કંઈક તો નવું કર્યું જ હશે. કોઈકે તો વળી તદ્દન નવી લાવેલ વસ્તુ સાથે પણ કંઈક અવનવું કર્યું જ હશે. વગર કોઈ ક્રિએટિવિટી ડે, વગર કોઈ ક્રિએટિવ કન્સેપ્ટે અને વગર કોઈ પ્રોપર પ્લાનિંગે, કેવું? બરાબર ને?

રાહત ફતેહ અલી ખાન અને શ્રેયા ઘોષાલના સ્વરમાં આપે માણ્યું બોડીગાર્ડ ફિલ્મનું આ ગીત, જેમાં મ્યુઝિક હતું હિમેશ રેશમિયાનું અને લિરિક્સ શબ્બીર અહેમદના.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 0261-223-6209। सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
2: फैंटास्टिक फन फॉर फैमिली
1: 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: मित्रों आजे 30મી મે પણ હવે કોઈ ડેની વાત નથી કરવી, બસ આજની વાત કરવી છે ને અત્યારની વાત કરવી છે। આજે 30મી મે એટલે કે જ્યારે આ મહિનો પૂરો થવા આવે અને 30મી તારીખ એટલે એ જ ખબર પડે કે બસ હવે આ મહિનો પૂરો થવાનો। મે મહિનો છે એટલે 31 દિવસ, કાલે 31મી મે, પણ આ મહિનો જ્યારે પૂરો થાય મે મહિનો ત્યારે થોડુંક દુઃખ થાય, કારણ કે મે મહિનો પૂરો થાય એટલે સાથે એ પણ એ જણાવે કે હવે વેકેશન પૂરું થવાનું છે, વેકેશન પૂર્ણતાની નજીક છે અને હવે ખૂબ ઓછા સમયમાં આ વેકેશન પૂરું થશે। અને વેકેશન પૂરું થાય એટલે જે લોકો મામાના ઘરે ગયા હોય, ફરવા ગયા હોય, એ લોકો બધા પાછા પોતાના ઘરે આવે અને હવે જે એક નવો અધ્યાય શરૂ કરવાનો છે એની તૈયારી શરૂ કરે। પણ 30મી મેનું દુઃખ એક જ કે હવે આ વેકેશન પૂરું થશે અને આપણો જે સમય છે એ પણ આ સુરતી સિઝદર પૂરું થવાની ખૂબ નજીકમાં છે। તો સાંભળીએ પ્યાર કા પંચનામા ફિલ્મનું આ ગીત, ક્લિન્ટન સેરેજોના સ્વરમાં, મ્યુઝિક હિતેશ સોનિકનું અને લિરિક્સ લવ રંજનના।

આ ગીત સાથે જ સુરતી સિઝલર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે અને બસ હવે થોડી જ વારમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર. સો સ્ટે ટ્યુન 101.1 સુરત FM.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
6: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
5: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
7: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી

તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927

0: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્યઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
6: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: अरे भलताज पकड़ा बाप, लाइन में आ, लाइन में आ।
1: बेटा दाल माँ मीठा नी जगह खांड पड़ी जाए तो केव लागे?
2: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
1: बस एवोज कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केर क्यारे मिक्स ना कराए। अने इटलेज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केर माटे कालो रंग छे ने एकदम सिंपल।
3: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
4: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
3: वाह एकदम फर्स्ट क्लास।
1: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
3: एटले?
1: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
3: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: बेटा दाल माँ मीठा नहीं जगह है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराए। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने। एकदम सिंपल,
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नो वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पापा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मां फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास,
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मां सफाई नु अभियान चाली रह्यू छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मां ज नाखीए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां जारी।
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં. સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
6: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
7: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
6: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડ.

લાઇટનિંગમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો, નિમેડો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: આલસ ભરી સુબહ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
2: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: યાદોં કી મહેફિલ કાર્યક્રમ મેં અબ આપકો સુનવાને જા રહે હૈ અતિથિ તુમ કબ જાઓગે. ઇસ ફિલ્મ કા ગાના અનુપમ આમોદ કી આવાઝ, ઇરશાદ કામિલ કે બોલ, સંગીત હૈ પ્રીતમ કા.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
1: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
3: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
3: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે. અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: बहुत बहुत स्वागत है आपका आज के इस सुरीला सफर कार्यक्रम में. कार्यक्रम के साथ मैं हूं मंजू द्विवेदी. दोस्तों, आज जो इबारत या जो टेक्स्ट हमने फेसबुक पेज पर पोस्ट किया है तो उसको आपको एक बार पढ़ के सुना देते हैं कि एक हसीन शाम को मन किया कि ठंडे ठंडे पानी से नहा लूं, ये सोचते हुए कि

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતે માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ જશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગ આજે ભારતની 5 દિવસની મુલાકાતના ભાગરૂપે બોધગયા પહોંચ્યા. આ મુલાકાત દરમિયાન તેમણે વિશ્વવિખ્યાત મહાબોધિ મંદિર અને ઐતિહાસિક સુજાતા મંદિરમાં પ્રાર્થના કરી. રાષ્ટ્રપતિ બોધગયામાં વિવિધ મ્યાનમાર બૌદ્ધ મઠોની મુલાકાત લેશે. આ અગાઉ બિહારના કૃષિમંત્રી વિજયકુમાર સિન્હાએ ગયા એરપોર્ટ પર રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તેમની સાથે વરિષ્ઠ અધિકારીઓ અને બૌદ્ધ પ્રતિનિધિઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ પણ હતું. રાષ્ટ્રપતિ યુ મિન આંગ હેંગની મુલાકાતને ભારત અને મ્યાનમાર વચ્ચેના ઐતિહાસિક સાંસ્કૃતિક અને બૌદ્ધ વારસાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે. તેઓ પ્રધાનમંત્રી સાથે પણ મુલાકાત કરશે.
1: म्यांमार के राष्ट्रपति प्रधानमंत्री से मुलाकात करेंगे. इस दौरान दोनों नेता इन संबंधों को और मजबूत करने के बारे में चर्चा करेंगे. इस यात्रा का एक व्यापारिक पहलू भी है जिसमें दोनों देशों के बीच आर्थिक संबंधों को मजबूत करने के बारे में विचार विमर्श किया जाएगा. ये एक आधिकारिक यात्रा है. दिस इज ऑफिशियल विजिट.

0: રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ ગોવાના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ગોવા માત્ર તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઉત્તમ આતિથ્ય માટે જ નહીં, પરંતુ શિક્ષણ, ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને ટકાઉ વિકાસમાં તેની નોંધપાત્ર પ્રગતિ માટે પણ પ્રખ્યાત છે. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે આ રાજ્યની પ્રગતિ અને માન્યતા માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોને યાદ કરવાનો પ્રસંગ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવા સમૃદ્ધ થતું રહેશે અને વિકસિત ભારતના લક્ષ્યમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ગોવાના પણજીમાં આજે કલા અકાદમી ખાતે 40મા રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરી. આ પ્રસંગે સભાને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ગોવાને એક આદર્શ રાજ્ય તરીકે વર્ણવ્યું, જેણે તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાના વિકાસ અને જાળવણી વચ્ચે સફળતાપૂર્વક સંતુલન જાળવી રાખ્યું છે. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેતા રહેવાસીઓએ સરહદની 15 કિલોમીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર બાંધકામો અને અનધિકૃત પ્રવૃત્તિઓ દૂર કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લીધો હતો. અરાનિયા, આરએસપુરા અને સુચિતગઢ સહિતના સરહદી વિસ્તારોના રહેવાસીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરતો કોઈપણ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરાવવી જોઈએ. સરહદી વિસ્તારોમાં રહેતા લોકોની સલામતીનું રક્ષણ કરવા માટે આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય સરહદી સુરક્ષાને મજબૂત બનાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા માટેની સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી કે આ પગલું અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવશે. કર્ણાટક રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગીની પ્રક્રિયાને ઔપચારિક રીતે આગળ વધારવા માટે આજે બેંગલુરુમાં કર્ણાટક કોંગ્રેસ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. વર્તમાન રાજ્ય કોંગ્રેસના પ્રમુખ અને ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી અપેક્ષા છે. આ બેઠક આજે સાંજે 4 વાગે વિધાનસભાના ત્રીજા માળે આવેલા કોન્ફરન્સ રૂમમાં યોજાશે. વિધાનસભા પક્ષના સચિવ અલ્લામા પ્રભુ પાટીલે તમામ કોંગ્રેસના ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે. ગઈકાલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધરમૈયાનું રાજીનામું સ્વીકાર્યું અને રાજ્ય મંત્રીમંડળનું વિસર્જન કરવામાં આવ્યું. આ પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક બોલાવવામાં આવી છે. સિદ્ધરમૈયા બેઠકની અધ્યક્ષતા કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. દેશના કેટલાક કેન્દ્ર પર આજે લેવાયેલી સમાન વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા અનુસ્નાતક CUET UG ટેકનિકલ ખામીના કારણે મોડી શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા NTAએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું, TCSના જણાવ્યા મુજબ ટેકનિકલ સમસ્યાનું નિવારણ કરાયું છે અને કોઈપણ ઉમેદવારને નુકસાન ન થાય તે રીતે પરીક્ષા સંપૂર્ણ વળતર સમય સાથે લેવામાં આવી રહી છે. સવારના સત્રના ઉમેદવારોને પ્રશ્નપત્ર માટે સંપૂર્ણ સમય અપાઈ રહ્યો છે, જ્યારે બપોરના સત્રની પરીક્ષા 3 વાગ્યાની જગ્યાએ 4 વાગે શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના માંજાકોટ સેક્ટરના ગાઢ જંગલોમાં ભારતીય સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલ સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન આજે 8મા દિવસે પણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળો વિસ્તારમાં છુપાયેલા શંકાસ્પદ આતંકવાદીઓને શોધવા માટે સતત શોધખોળ કરી રહ્યા છે. ઓપરેશન શિરુવાલી નામનું આ ઓપરેશન સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ઔપચારિક રીતે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા છે. આ સમારોહ દેશના ટોચના લશ્કરી અધિકારી તરીકેના તેમના પ્રતિષ્ઠિત કાર્યકાળ તરીકે ઉજવવામાં આવ્યો હતો. યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી જનરલ ચૌહાણે કહ્યું કે ટ્રાય સર્વિસીસ ગાર્ડ ઓફ ઓનર સાથે નિવૃત્ત થવું તેમના માટે ખૂબ જ સન્માનની વાત છે. 4 દાયકાથી વધુ સેવા આપનારા જનરલ ચૌહાણે તેમના કાર્યકાળને સંતોષકારક અને ઉત્તમ ગણાવ્યો.
1: मेरे लिए ये बहुत सम्मान की बात है कि मुझे तीनों सेनाओं से गार्ड ऑफ ऑनर लेने का अवसर मिला। इसके लिए मैं तीनों सेनाओं और सेना मुख्यालय को धन्यवाद देता हूँ। गार्ड ऑफ ऑनर के समापन के साथ मैं वर्दी में अपने साथियों से विदाई लेता हूँ। मैंने वर्दी में अंतिम बार समर स्मारक पर पुष्प चक्र अर्पित किया। ये उन वीर सैनिकों को मेरी विनम्र श्रद्धांजलि है जिन्होंने देश की सेवा में सर्वोच्च बलिदान दिया।
0: ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ કહ્યું ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ ઓપરેશનલ એલર્ટ પર છે અને જો સૈન્ય કાર્યવાહીની વધુ જરૂર પડે તો ઓપરેશન સિંદૂર 2.0 માટે તૈયાર છે. પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમી ખાતે 150મા અભ્યાસક્રમની પાસિંગ આઉટ પરેડને સંબોધતા જનરલ ત્રિવેદીએ જણાવ્યું કે ઓપરેશન સિંદૂર એ સચોટ અને સંકલ્પ સાથે જવાબ આપવાની ભારતની ક્ષમતા દર્શાવી છે, જે ઉભરતા સુરક્ષા પડકારોનો સામનો કરવા દેશના પ્રતિભાવ માટે એક માપદંડ સ્થાપિત કરે છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર છે. એશિયાના મુખ્ય સુરક્ષા મંચ શાંગ્રીલા ડાયલોગને સંબોધતા શ્રી હેક્સેથે કહ્યું કે જો જરૂર પડે તો અમેરિકા પાસે આ પ્રદેશ અને વિશ્વભરમાં આવા ઓપરેશન હાથ ધરવા માટે પૂરતો લશ્કરી ભંડાર છે. તેમણે કહ્યું કે દેશ કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો જવાબ આપવા માટે સજ્જ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે 6 જાહેર કર્યો છે, જે માહિતી ભારતમાં માતા અને બાળ સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય સુરક્ષામાં ઝડપી પ્રગતિ દર્શાવે છે. 2023-24 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 715 જિલ્લાઓમાં 6.87 લાખ ઘરોને આવરી લેવાયા હતા. ગઈકાલે જાહેર કરાયેલા સર્વે મુજબ ભારતમાં સંસ્થાકીય પ્રસૂતિ 2019-21માં 88.6% વધીને 23-24માં 90.6% થઈ ગઈ છે. મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ગુરૂવારે ચેમ્સફર્ડમાં રમાયેલી પહેલી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 38 રનથી હરાવીને 3 મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી. 12 જૂનથી ઇંગ્લેન્ડમાં રમાનારી ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા આ શ્રેણી મહત્વપૂર્ણ છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હિંગ આજે ભારતની 5 દિવસની મુલાકાત માટે બોધગયા પહોંચ્યા. કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે આજે કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક. રાજૌરીમાં 8મા દિવસે પણ આતંકવાદી શોધ અભિયાન યથાવત. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ લશ્કરી સેવામાંથી નિવૃત્ત થયા. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે કહ્યું કે જો કરાર નિષ્ફળ થશે તો વોશિંગ્ટન ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરવા માટે તૈયાર. અને મહિલા ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બ્રિસ્ટલમાં બીજી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: और वो भी अंतर्राष्ट्रीय दिवस. और एक साथी लिख रहे हैं कि आलू के भल्ले भी बड़े स्वादिष्ट होते हैं, दही भल्ले की तरह ही. एक साथी लिख रहे हैं कि आलू और दाल की बड़ी की चटपटी भाजी बहुत पसंद है. और तो और मैंने आपका कार्यक्रम सुनकर श्रीमती जी से वही भाजी का आग्रह किया और उन्होंने भोजन बन जाने के बाद भी मेरी फरमाइश के अनुरूप मुझे भाजी बनाकर वो दे रही है. एक साथी लिख रहे हैं कि किसी पड़ोसी ने तो दरवाजा नहीं खटखटाया, पर हाँ कई बार हमारी बेटी और उसकी सहेलियों ने जरूर कहा कि बाहर से अंदर आते ही कि बहुत अच्छी खुशबू आ रही है आलू बेसन की. क्योंकि हम जब सैंडविच के लिए मसाला तैयार करते हैं तो उसमें अहम भूमिका तो आलू की होती है, पर उस पर और भी कई चीजें डाली जाती है. सबसे तेल, फिर उसमें थोड़ा जीरा, सौंफ और खड़ा धनिया, और फिर थोड़ा सा बेसन डालकर भुनना, फिर अमचूर या नींबू डालकर उसमें उबले आलू को डालना, और फिर कहीं जाकर इस मसाले को ब्रेड में डालकर सेकना, तब जाकर सबको खिलाना, और फिर उसके बाद सबकी तारीफ पाना. एक साथी लिख रहे हैं कि बंगाल का आलू, बिहार और मतलब अलग अलग जगह पर अलग अलग चीजें आलू से बनाई जाती है, उसके बारे में इन्होंने लिखा है. और एक साथी लिख रहे हैं कि आजकल थोड़ा मौसम का मिजाज ठंडा है, बारिश हो जाने से प्याज की पकौड़ी, समोसे और कुछ गर्म नाश्ता खाने का मन करता है. मौसम के साथ जुबान का मिजाज भी बदल जाता है तो अच्छा खाने का मन करता है. चाहे जितनी भी गर्मी हो पर बाजारों में चाट के ठेलों पर खूब भीड़ होती है, आलू की टिक्की समोसे बहुत खाए जाते हैं. बहुत धन्यवाद आपका। चलिए अब आलू का जो आकार होता है गोल गोल होता है, लेकिन एक लंबे आकार की भी चीज होती है और उसके बारे में भी बहुत सारी बातें इस गाने में कही गई है, तो उसे भी हम सुन लेते हैं। जोड़ी नंबर वन इस फिल्म का गाना है, प्रतीक जोसेफ की आवाज़, इन्हीं का लिखा हुआ गाना है। संगीत किसका है ये आप हमें बताइए।

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
2: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
2: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ.

0: છે ને એકદમ સિમ્પલ.
1: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
2: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: करपत्र के संपादक और संस्थापक पंडित जुगल किशोर शुक्ल थे। उन्होंने हिंदुस्तानियों के हित के हेत जैसे अमर संकल्प और भारतीय पत्रकारिता की नींव रखने वाले ध्येय वाक्य के साथ उदंत मार्तंड समाचार पत्र की कोलकाता के बड़ा बाजार इलाके से नींव रखी। उस दौर में जब देश गुलामी की जंजीरों में जकड़ा हुआ था, तब हिंदी में समाचार पत्र निकालना किसी बड़ी चुनौती से कम नहीं था। उदंत मार्तंड से शुरू हुआ ये सफर आगे चलकर स्वतंत्रता आंदोलन का सबसे बड़ा औजार बना। स्वतंत्रता संग्राम के दौरान हिंदी समाचार पत्रों और पत्रिकाओं ने जनमानस के भीतर स्वाधीनता का भाव जागृत करने में महत्वपूर्ण भूमिका निभाई। 4 दिसंबर 1827 को उदंत मार्तंड का अंतिम अंक प्रकाशित हुआ, जिसमें श्री शुक्ल ने लिखा कि आज दिवस लो उग्यो मार्तंड उदंत, अस्ताचल को जात है दिनकर दिन अब अंत। समाचार पत्रों से शुरू हुआ ये सफर आज रेडियो, टेलीविजन, डिजिटल मीडिया और सोशल मीडिया तक पहुंच चुका है। हालांकि इस बदलाव के साथ पत्रकारिता की जिम्मेदारियां भी बढ़ी हैं। हिंदी पत्रकारिता दिवस अवसर है उन पत्रकारों और संपादकों को याद करने का जिन्होंने अपने लेखन और साहस से समाज को नई दिशा दी। साहस की कलम से किसी ने क्या खूब लिखा है, खींचो ना कमानों को ना तलवार निकालो, जब तोप मुकाबिल हो तो अखबार निकालो।
1: भारत और इंग्लैंड के बीच दूसरा T20 अंतर्राष्ट्रीय क्रिकेट मैच आज ब्रिस्टल में खेला जाएगा। मैच भारतीय समयानुसार शाम 7 बजे से शुरू होगा। अंत में मुख्य समाचार एक बार फिर। सेना प्रमुख जनरल उपेंद्र द्विवेदी ने कहा, आवश्यकता पड़ने पर भारतीय सेना ऑपरेशन सिंदूर 2.0 के लिए तैयार। म्यांमार के राष्ट्रपति ऊ मिन आउ लाइन 5 दिन की भारत यात्रा पर बिहार के गया पहुंचे, महाबोधि मंदिर में की पूजा अर्चना। कर्नाटक में कांग्रेस विधायक दल की बैठक आज दोपहर बाद, बेंगलुरु में नए नेता का होगा चुनाव। बिहार में आंधी, बारिश और बिजली गिरने के अलग अलग घटनाओं में 7 लोगों की मौत। और महिला क्रिकेट में आज ब्रिस्टल में 3 मैचों की T20 श्रृंखला के दूसरे मैच में भारत का मुकाबला मेजबान इंग्लैंड से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: नमस्कार। आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़िएचा वाँचे छे। राज्यपाल आचार्य देवव्रते पत्रकारत्वने भारतने गतिमान राखनारो मुख्य स्तंभ गणाव्यो। गांधीनगरमां टाउन हॉल खाते एक अखबारना विशेष कार्यक्रमने संबोधता राज्यपालश्रीए लोकोने प्राकृतिक खेती अपनावा पर भार आप्यो हतो। तेमणे कह्युं, राज्यमां 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ માટે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી। આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે કમોસમી વરસાદ થયાના અહેવાલ છે। મહીસાગરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો।
3: મહીસાગર જિલ્લામાં 2 દિવસ વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો। જિલ્લાના કડાણા, ખાનપુર, લુણાવાડા, બાલાસિનોર, વીરપુર તેમજ સંતરામપુરમાં વહેલી સવારે વરસાદી માહોલ સર્જાયો હતો। ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર।
2: તો અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। માલપુર સહિતના તાલુકામાં વરસાદ થતાં અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી। બીજી તરફ શામળાજી પંથકમાં હળવું ઝાપટું પડતા ઉનાળું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં આજે કરંટ જોવા મળતા દરિયો તોફાની બન્યો હતો, તેમજ 8-10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા ગોમતી ઘાટ સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં આકર્ષક અને રોમાંચક દ્રશ્યો જોવા મળ્યા। બીજી તરફ તંત્ર દ્વારા લોકોને દરિયા કિનારે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે। ડાંગમાં પણ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાંથી આંશિક રાહત મળી। ગિરિમથક સાપુતારાનું રમણીય વાતાવરણને જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે। માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે। હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે।

0: તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય પીએમઓ અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ગીરમાં સિંહોના શંકાસ્પદ મૃત્યુ બાદ વન વિભાગ ફરી એકવાર સક્રિય થયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રધાન મુખ્ય વન સંરક્ષણ પીસીસીએફ ભવાની પતિ ગત 3 દિવસથી ગીરમાં જ કેમ્પ તેમજ પરિસ્થિતિનું સીધું સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે અમરેલીના રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈવીડી વિસ્તાર સુધી રાત્રે અને વહેલી સવારે સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે તમામ રેન્જમાં વન કર્મચારીઓ, ટ્રેકર્સ અને પશુ સંભાળ ટુકડીઓ હાઈ એલર્ટ પર રખાઈ છે. એટલું જ નહીં, સિંહની દરેક ગતિવિધિ, ખોરાક, વર્તન અને તેમના આરોગ્ય પર પણ સતત નજર રખાઈ રહી છે. નવસારીમાં ચીખલી નજીક ટેન્કરમાંથી ક્રૂડ ઓઇલ ચોરી કરનારા 5 લોકોની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી 86 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરાયો છે, તેમજ 2 આરોપીને ફરાર જાહેર કરાયા હોવાનું જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હરીશ ચંદુએ જણાવ્યું હતું.
1: નવસારી કી એલસીબી કે ટીમ દ્વારા જો આરોપી હૈ વો જો ટ્રક ડ્રાઈવર જો ઓઇલ કન્ટેન્ટ ઓર ડામર કા કન્ટેન્ટ લેકર નિકલતે હૈ તો ઉસકી મિલી જુલી કે સાથ ઉસને મતલબ યે હર એક ટ્રક જહાં પર પાર્ક હોતા હૈ વહાં સે ટ્રક મેં સે 200-200 લિટર એસે કરકે વો ઓઇલ ઓર જો ડામર હૈ વો નિકાલ લેતા થા ઓર ઉસકો ઓઇલ કા 30 રૂપીઝ કા ભાવ ઓર ડામર કા 60 રૂપીઝ કા ભાવ કે દામ પર યે સબ ચોરી કા નેટવર્ક ચલાતા થા.
0: બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં પુરુષોત્તમ માસ નિમિત્તે કષ્ટભંજન દેવદાદાને મૂર્તિને નાળિયેરનો ભવ્ય શણગાર કરાયો, તેમજ હનુમાન દાદાને 108 કિલો સુખડીનો અન્નકૂટ પણ ધરાવાયો છે. મંદિર પટાંગણમાં પારિવારિક શાંતિ અર્થે આગામી 15 જૂને સુધી 1 મહિના સુધી વિશિષ્ટ હનુમાન ચાલીસા યજ્ઞ પણ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાની જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા તથા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં તાત્કાલિક ધોરણે વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગ્યાને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય. મત મિક્સ થોડી કરાય.
0: બસ એવું જ કચરાનું છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
2: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
3: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
0: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
4: એટલે?
0: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
2: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ

0: કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
3: Fantastic fun for family.
4: 101.1 MHz આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 સુરત FM. આવો સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.

0: है अपना बॉम्बे टॉकी।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
2: બધું મિક્સ થોડી કરાય।
3: બસ એવો જ કચરાનો છે,
2: ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ!
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
6: આપ સુન રહે હૈ વિવિધ ભારતી।
7: દેશ કી સુરીલી ધડકન વિવિધ ભારતી સે સફર છાયા ગીત કા કુછ હી પલો કે ઇંતજાર કે બાદ।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર

0: छाया गीत में ही अफसाना जारी रहेगा एक छोटे से अंतराल के बाद भी।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: अफसानों की ये बातें आप सुन रहे थे छाया गीत के सफर में, अपनी हम सफर ज्योति के साथ। अब मुझे दीजिए इजाजत, नमस्कार।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
4: હા, સુરત FM.
3: કોણ બોલો?
4: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
3: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
4: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
3: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
5: સુરત FM.
3: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.

0: Fantastic fun for family.
1: 101.1 MHz
2: નમસ્કાર, શુભ સંધ્યા. આ આકાશવાણીછે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 MHz પર. શનિવારની સાંજે ગુજરાતી ભાષાના અમૃત સમાન ગણાતા સુગમ સંગીતની સરવાણી લઈને હાજર છે વિભા. સ્વાગત છે આપ સૌ રસિક શ્રોતાજનોનું. દોસ્તો, સુગમ સંગીત એટલે માત્ર ગીતો નહીં, એ તો છે આપણા હૃદયના ભાવ, જેને સૂરોની પાંખ મળી. તો ચાલો આજની આ સુગમ સંગીતની સુરીલી સફરની શરૂઆત કરીએ એક એવા ગીત સાથે જેમાં પ્રેમની ગહનતા અને આકર્ષણની પરાકાષ્ઠા છે. તો સાંભળીએ યામિની વ્યાસ લિખિત આ રચના, જેમાં સ્વર અને સંગીત છે શૌનક પંડ્યાના.

તું મને એટલી બધી કંઈ ગમે, હું તો કહું છું તું મને ગમે છે, પણ તારા દિલમાં શું છે? અને હા, પ્રેમ ત્યારે જ પરિપૂર્ણ બને જ્યારે સામેથી પણ એકરાર થાય. તો હવે પછીનું ગીત છે એવા જ એક સુંદર એકરાર અને કબૂલાત કરતું ગીત, જે લેવાયું છે સંજીવની આલ્બમમાંથી. સ્વર છે વિનોદ રાઠોડ અને રેખા ત્રિવેદીના, સંગીત ઉદય મજમુદારનું અને ગીતના શબ્દો લખાયા કમલેશ સોનાવાલાની કલમે.

0: દોસ્તો, સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર વીબાની સાથે. સમય થયો છે એક નાનકડો વિરામ લેવાનો.
1: ઉફ, આ મે મહિનો, અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડક. રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો 101.1 મેગાહર્ટ્ઝ પર. અને હવે સાંભળીએ આ સંદેશ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
2: Raat 10 baje. Sunna na bhule karyakram Chhaya Geet. Prayojak Viko Vajradanti. ભારત કા ગમ એક્સપર્ટ.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
5: દોસ્તો, વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટઝ પરથી ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. આપણી લાગણીઓનું સુંદર પ્રતિબિંબ એટલે સુગમ સંગીત, અને આ ગીતોમાં છે શબ્દ, સૂર અને સંવેદનાની સફર. અને એ સફરમાં આગળ વધીએ તો એક સવાલ મનમાં હંમેશા જાગે કે પ્રેમનો અસલી રંગ કયો, રાતો ગુલાબી કે શ્યામ? ના રે, પ્રેમનો તે વળી કંઈ રંગ હોય? એ તો સામેવાળાના રંગમાં રંગાઈ જવાનો ઉમંગ હોય. સાંભળીએ આરતી અને સૌમિલ મુનશીના સ્વરમાં રમણભાઈ પટેલની આ ગીત રચના, સંગીત શ્યામલ સૌમિલ મુનશીનું.

ખરેખર આ પ્રેમને તો કંઈક અલગ જ રંગ હોય છે, જ્યાં લાગણીઓની સુગંધ પ્રસરે એવા સુખના અને ક્યારેક દુઃખના ફૂલો ખીલે. પણ એ પ્રેમરૂપી બગીચાની માવજત કરવી એ જ તો ખરો પ્રેમ છે. આવનારા ગીતમાં કંઈક એવી જ વાતો છે, તો સાંભળીએ શોભા શાસ્ત્રીના સ્વરમાં સુરેશ દલાલની આ રચના, જેને સંગીતે મળી છે દિનેશ જોશી અને સુરેશ બાંગડાવાલાએ.

0: ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો અને હવે સમય થયો છે ઝરોકા અંતર્ગત આજે હવે પછી અને આવતીકાલે દિનભર રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો.
1: જિજ્ઞાસા કાર્યક્રમ સુનિયેગા શામ 7:45 પર. રાત 8 બજે હવા મહેલ કાર્યક્રમે આપકો સુનવાયેંગે સુનો કહાની કે અંતર્ગત પ્રેમ કા મૂલ્ય પ્રસ્તુતિ હર્ષવર્ધન ગવઈ કી. ચિત્રલોક કાર્યક્રમ રાત 8:15 સે આપકે લીએ યે કાર્યક્રમ રાત 9 બજે. પાર્શ્વ ગાયક કેકે દ્વારા પ્રસ્તુત આજ કે ફનકાર કાર્યક્રમ સુનિયેગા રાત 9:30 પર. છાયાગીત કાર્યક્રમ રાત 10 બજે. ઢલતી જાય રાત યે કાર્યક્રમ રાત 10:30 પર. ये थे आज के शेष कार्यक्रम. अब एक नजर कल सुबह प्रसारित होने वाले कार्यक्रमों पर. सुबह 6:05 पर कार्यक्रम वंदनवार. 6:35 पर. 6:45 पर संगीत सरिता कार्यक्रम में होगी श्रृंखला विविध भारती के खजाने से. गायिका आशा भोसले से बातचीत होगी. यही कार्यक्रम शाम 6:45 पर भी आप सुन सकते हैं. भूले बिसरे गीत कार्यक्रम सुबह 7 बजे से. हम है राही प्यार के ये कार्यक्रम 7:30 पर. त्रिवेणी कार्यक्रम सुबह 8:15 पर और दिन में 2 बजे. चित्रलोक कार्यक्रम सुबह 8:30 पर और रात 8:15 पर. सुबह 9:30 पर आज के फनकार कार्यक्रम केंद्रित होगा संगीतकार अनिल विश्वास पर.

0: लेखन निर्देशन गंगा प्रसाद माथुर। रात 9:30 पर आज के फनकार कार्यक्रम केंद्रित होगा फिल्मकार राज खोसला पर। छाया गीत कार्यक्रम रात 10:00। झरोखा में ये थी रूपरेखा कल प्रसारित होने वाले कार्यक्रमों की। आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। आइए अब सुने कार्यक्रम।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય।
2: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
4: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી।
4: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ।
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે।
4: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ।
4: આપનું શહેર સ્વચ્છ શહેર। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી।
6: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
7: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ।
6: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
8: કેડીએ સુરત FM કે સાથ અપને દિલ કી બાત।

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209।
1: ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रा रिंग। ओ मेरे दिल का टेलीफोन है बजता रिंग रिंग रा रिंग।
0: सुनिए अपने पसंदीदा फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़ सूरत एफएम।
3: વિવિધ ભારતીના સુરત કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ। દોસ્તો, કવિની કલ્પના જ્યારે સુરોમાં ઢળે ત્યારે જાદુ થાય અને જ્યારે રાતની વાત આવે ત્યારે ચાંદની પણ યાદ આવે। હસ્તાક્ષર આલ્બમમાંથી લેવાયેલ આ ગીતમાં સ્વર છે દીપાલી સોમૈયાનો, સંગીત શ્યામલ સૌમિલ મુનશીનું અને ગીત રચના રમણભાઈ પટેલની। હશે આંખડી ને ઢળે ચાંદની।

જતા પંખીઓનો કલરવ સાંભળવો કોને ના ગમે. સાંભળીએ સંજય ઓઝાના સ્વરમાં સ્વરાંજલિ આલ્બમમાંથી લેવાયેલી આ રચના, જેને સંગીતબદ્ધ કરી છે મયુર દવેએ.

0: ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીના સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

દોસ્તો, સુગમ સંગીતના સુરોની ગુંજ આપણી સાથે કાયમ રહેશે. આવતા શનિવારે ફરીથી મળીશું સુગમ સંગીતના સથવારે, ઓનલી ઓન સુરત FM 101.1 મેગાહર્ટ્ઝ પર.

આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગાહર્ટ્ઝ પર. બરાબર 7 વાગ્યાથી માણી શકશો આપ કાર્યક્રમ વિશેષ જયમાલા.

0: વરિષ્ઠ અધિકારીઓ અને વ્યાપારી નેતાઓનું ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ પણ છે. રાષ્ટ્રપ્રમુખ યુમિન આંગ હેંગની વર્તમાન પદ પર ભારતની આ પહેલી મુલાકાત છે. મુલાકાતી મહાનુભાવ સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બંને દેશોના વચ્ચે પણ ભાગ લેશે. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ મંગળવારે વેપાર અને ઉદ્યોગ વાર્તાલાપ અને મુલાકાત માટે મુંબઈ પણ જશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેત બચાવ અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. મંત્રીએ નવી દિલ્હીમાં ખેત બચાવ અભિયાનની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરતી વખતે આ વાત જણાવી હતી. શ્રી ચૌહાણે અધિકારીઓને ખેતરો બચાવવા, ખર્ચ સંચાલિત કરવા અને ખેડૂતોને સમયસર અને યોગ્ય માર્ગદર્શન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો. ખેત બચાવો અભિયાન સોમવારથી 30 જૂન સુધી દેશભરમાં ચલાવવામાં આવશે. વધુમાં જણાવ્યું કે 1600થી વધુ ટીમોની રચના કરવામાં આવી છે અને વધુ પડતા ખાતરના ઉપયોગવાળા 100 જિલ્લાઓ માટે કુલ 500 ટીમોની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. કર્ણાટકમાં વિધાનસભા પક્ષની બેઠકમાં સિદ્ધારમૈયાના રાજીનામા બાદ કોંગ્રેસે ડીકે શિવકુમારને તેમના નવા નેતા તરીકે ચૂંટ્યા છે. ડીકે શિવકુમારના કાર્યાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં પુષ્ટિ કરાઈ છે કે ધારાસભ્યોએ તેમને નેતા અને આગામી મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. શ્રી શિવકુમારને નેતા તરીકે ચૂંટવાનો ઠરાવ પસાર થયા પછી કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે બેઠકમાં પાર્ટીના ધારાસભ્યોને સત્તાવાર રીતે માહિતી આપી હતી. ઇલેક્ટ્રોનિક અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગ્રેટર નોઈડાના સુરજપુરમાં લોહમની મુલાકાત લીધી હતી, જે ટકાઉ મહત્વપૂર્ણ ખનીજો અને અદ્યતન સામગ્રીનું ઉત્પાદન કરે છે. શ્રી વૈષ્ણવે આ તકે જણાવ્યું કે લિથિયમ બેટરી અને કાયમી ચુંબક અનેક આધુનિક તકનીકોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે તેનું ઉત્પાદન ભારતમાં થવું જોઈએ અને તેની તકનીક સ્થાનિક રીતે વિકસાવવામાં આવવી જોઈએ.
1: में बैटरी बनाने के लिए, परमानेंट मैग्नेट बनाने के लिए, चाहे इलेक्ट्रॉनिक्स का प्रोडक्शन हो, चाहे किसी भी तरह का आज की बड़ी मशीनों में, सब जगह परमानेंट मैग्नेट्स और लिथियम की बैटरीज का उपयोग होता है. इसका प्रोडक्शन भारत में हो और बड़ी बात यह है कि इसकी टेक्नोलॉजी भारत में डेवलप हो, ऐसा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का विजन है. इस विजन के तहत एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीन है जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीन है जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से
0: સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન આઈએસઆઈ મુંબઈ અંડરવર્લ્ડ નેટવર્કના ઇશારે કામ કરતા 8 આરોપીઓની ધરપકડ કરી છે. એક પત્રકાર પરિષદને સંબોધતા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ સીપી અનિલ શુક્લાએ જણાવ્યું કે આરોપીઓને દિલ્હીમાં મહત્વપૂર્ણ જગ્યાઓ અને સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
2: इसमें मुंबई से दो और उससे पहले दो और हम लोगों ने पुणे से और झारखंड से लड़कों को उठाया था. उनकी पूछताछ से पता चला कि मुंबई में और दिल्ली में अटैक के लिए कुछ मुंबई अंडरवर्ल्ड और गैंगस्टर्स का ग्रुप इनको हैंडलर बन के सामान जमा करा रहे हैं और टारगेट्स की रेकी करने के लिए उकसा रहे हैं.
0: હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4-5 દિવસમાં કેરળમ અને તમિલનાડુમાં ચોમાસાના આગમન માટે વાતાવરણીય પરિસ્થિતિઓ ઝડપથી અનુકૂળ બની રહી છે.

0: માસુ અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અને કન્યાકુમારી પ્રદેશોના વધુ વિસ્તારોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આજે 8 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આવતીકાલે 6 જિલ્લાઓમાં યલો એલર્ટ અમલમાં રહેશે. પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને 3 જૂન સુધી કેરલમ અને લક્ષદ્વીપમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તીવ્ર ગરમીને કારણે દિલ્હીમાં પાણી પુરવઠાની વધતી માંગને કારણે હરિયાણા સરકારે મુનક કેનાલ દ્વારા દિલ્હીને ઓછામાં ઓછું 1000 ક્યુસેક પાણી પુરવઠો જાળવવાની ખાતરી આપી છે. આ માહિતી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પ્રેસ રિલીઝમાં શેર કરી હતી. સુશ્રી ગુપ્તાએ જણાવ્યું કે સરકાર દિલ્હીમાં પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. મુખ્યમંત્રીએ આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાણી પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરી હતી. આજે હિન્દી પત્રકારત્વ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારતમાં દર વર્ષે 30 મેના રોજ હિન્દીમાં પત્રકારત્વમાં શરૂઆતની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસ ભારતના પ્રથમ હિન્દી અખબાર ઉદંત માર્તંડના યાદ કરવા માટે છે, જે 30 મે 1826ના રોજ કોલકાતાથી શરૂ થયું હતું. આ અખબારની સ્થાપના અને સંપાદન પંડિત જુગલ કિશોર શુક્લા દ્વારા કરવામાં આવ્યું, જેને હિન્દી પત્રકારત્વના પ્રણેતા માનવામાં આવે છે.
1: ઉદંત માર્તંડ સમાચાર પત્ર કે સંપાદક ઓર સંસ્થાપક પંડિત જુગલ કિશોર શુક્લ થે. ઉન્હોને હિન્દુસ્તાનીઓ કે હિત કે હેત જૈસે અમર સંકલ્પ ઓર ભારતીય પત્રકારિતા કી નીવ રખને વાલે ધ્યેય વાક્ય કે સાથ ઉદંત માર્તંડ સમાચાર પત્ર કી કોલકાતા કે બડા બાજાર ઇલાકે સે નીવ રખી. ઉદંત માર્તંડ સે શરૂ હુઆ યે સફર આગે ચલકર સ્વતંત્રતા આંદોલન કા સબસે બડા ઔઝાર બના. સ્વતંત્રતા સંગ્રામ કે દૌરાન હિન્દી સમાચાર પત્રો ઓર પત્રિકાઓ जनमानस के भीतर स्वाधीनता का भाव जागृत करने में महत्वपूर्ण भूमिका निभाई.
0: बैडमिंटन में भारतीय पुरुषों की डबल जोड़ी सात्विक साईराज रंकीरेड्डी और चिराग शेट्टी आज सिंगापुर ओपन टूर्नामेंट की फाइनल में पहुंची गई है. भारतीय जोड़ीए सेमीफाइनल मैच में विश्व की नंबर वन दक्षिण कोरिया की जोड़ी सीओ स्यूंग जे और किम वोन हो ने 21-19 21-18 થી હરાવી હતી. પુરુષોની ડબલ્સની અન્ય સેમીફાઇનલ મેચમાં મોહમ્મદ સોહિબુલ ફિકરી અને ફઝલ આલ્ફિયાનની ઇન્ડોનેશિયન જોડી ચીની જોડી લિયાંગ વેઇકેંગ અને વાંગ ચાંગ સામે ટકરાશે. આ મેચનો વિજેતા ટુર્નામેન્ટના અંતિમ મેચમાં સાત્વિક સાંઈરાજ અને ચિરાગની ભારતીય જોડી સામે ટકરાશે. ભારતની મિશ્ર ડબલ્સની જોડી ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોનો સેમીફાઇનલ મેચમાં જાપાનના સયાકા હોબારા અને યુઇચી સિમોગામી સામે 16-21 21-17 13-21થી પરાજય થયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ ભારતના 5 દિવસના પ્રવાસ માટે નવી દિલ્હી પહોંચ્યા. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ખેત બચાવો અભિયાનને ખેતરો, ખેડૂતો અને ગામડાઓને જોડતું વ્યાપક રાષ્ટ્રીય અભિયાન બનાવવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. કેરળમાં અને તમિલનાડુમાં આગામી 4-5 દિવસમાં ચોમાસાના આગમનની શક્યતા. અને બેડમિન્ટનમાં ભારતીય પુરુષોની ડબલ જોડી સિંગાપુર ઓપન ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: ये था छोटा सा प्रयास.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી. અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર રસ્તા ઉપર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરીને ખેડૂતોને સલામતીનો અહેસાસ કરાવવા પોલીસને સૂચના આપી. મે મહિનાના રાજ્યકક્ષાના સ્વાગત ઓનલાઈન એટલે કે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ફરિયાદ પર રાજ્યવ્યાપી ધ્યાન કાર્યક્રમ અંતર્ગત આવતી રજૂઆતોનું સમયમર્યાદામાં નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ જિલ્લા તંત્રને સ્પષ્ટ દિશાનિર્દેશ આપ્યા છે. આ સાથે જ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્વાગતમાં કુલ 4020 અરજદારોની રજૂઆતો સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આ વખતે ગુરુવારે જાહેર રજાના કારણે આજે યોજાયો. મોરબી સિરામિક સંગઠન દ્વારા જીવીટી એટલે કે મજબૂત પ્રકારની ટાઇલ્સના ભાવમાં પ્રતિ ફૂટ 5 રૂપિયાનો વધારો કરાયો. આ વધારો 1 જૂનથી અમલમાં આવશે. પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરના કારણે સિરામિકના ઉત્પાદન ખર્ચમાં 40-50% વધારો થતાં આ ભાવ વધારો કરાયો હોવાનું મોરબી સિરામિક સંગઠનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું.
1: અમારા દરેક રો મટીરિયલના ભાવમાં વધારો આવવાથી અમારો અત્યારનો જે ભાવ વધારો છે, અમે જીવીટી ટાઇલ્સ ની અંદર 5 રૂપિયા ફૂટ પર ભાવ વધારો કર્યો છે. હોલ ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 30 રૂપિયાનો ભાવ વધારો છે. ફ્લો ટાઇલ્સ ની પ્રોડક્ટ પર 50 રૂપિયાનો ભાવ વધારો છે. એ 1 જૂનથી લાગુ થશે. અન્ય ભાવ વધારા સાઇઝ ઉપર આધારિત છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન AIR મોબાઈલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. તેમજ આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય PMO તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આવતીકાલે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. દેવભૂમિ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે પૂનમ નિમિત્તે મંગળા આરતીના સમયમાં ફેરફાર કરાયો. ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી મંદિર વહીવટી તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો હોવાનું મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
2: આવતીકાલે તારીખ 31/5/2026 રોજ પૂર્ણિમાના ક્રમમાં ફેરફાર થયેલ છે. સામાન્ય રીતે પૂર્ણિમાનો ક્રમ સવારે 6 વાગે થતો હોય છે, પણ પવિત્ર પુરુષોત્તમ માસને ધ્યાને રાખી સવારે 5 વાગે મંગળા આરતી કરવામાં આવશે. તેથી તમામ ભક્તોને આ મેસેજ પહોંચે અને મંગળા દર્શન સવારે 5 થી 8 સુધી ખુલ્લા રહેશે. 8 વાગ્યા પછી નિત્યક્રમ રહેશે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ફોલો કરશો. આજે 30 મે હિન્દી પત્રકારત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે 30 મે 1826 રોજ પ્રકાશિત થયેલા હિન્દી ભાષાના પહેલા સમાચારપત્ર ઉદંત માર્તંડને યાદ કરાય છે. પંડિત જુગલ કિશોર શુક્લ દ્વારા કલકત્તાથી શરૂ કરાયેલા આ સાપ્તાહિક સમાચારપત્રે હિન્દી ભાષાને નવી દિશા આપી હતી. આજે હિન્દી પત્રકારત્વની 200 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ થઈ રહી છે, જે સત્ય, અભિવ્યક્તિ અને લોકજાગૃતિની શક્તિનું પ્રતીક છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પત્રકારોને ભારતના ગતિમાન રાખનારું મુખ્ય સ્તંભ ગણાવ્યું. ગાંધીનગરમાં ટાઉનહોલ ખાતે એક અખબારના વિશેષ કાર્યક્રમને સંબોધતા રાજ્યપાલશ્રીએ લોકોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર આપ્યો. તેમણે કહ્યું રાજ્યમાં 8,50,000થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્યપાલશ્રીએ વૈજ્ઞાનિક અને પર્યાવરણીય સમસ્યાઓ સામે પ્રાકૃતિક ખેતીને એકમાત્ર રામબાણ ઇલાજ પણ ગણાવી. આગામી સમયમાં ગ્રાહકોને શુદ્ધ આહાર મળે તે માટે દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે તેમ પણ રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. માછીમારોને પણ 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્વર યાદવે જણાવ્યું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત યુવાનોને વ્યસન મુક્તિ અંગે જાગૃત કરાયા. અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ સેવનથી થતા નુકસાન અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું, જ્યારે ગીર સોમનાથમાં આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ દ્વારા જિલ્લા કક્ષાના તમાકુ નિષેધ દિવસની ઉજવણી સૂત્રાપાડા ખાતે કરવામાં આવી. આ અંગે તબીબ ડોક્ટર દિવ્યેશ ગોસ્વામીએ વધુ માહિતી આપી.
3: આજરોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. યુવાનો માટે ખાસ અમે અહીંયા જીએસએલ ફાઉન્ડેશનના 250 થી 300 લોકો દ્વારા માનવ સાંકળની રચના કરી સંદેશ આપવામાં આવેલ છે કે જેની અંદર તમાકુથી દૂર રહો, કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો અને સ્વસ્થ જીવન જીવો.
0: રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળની યાદી મુજબ નડિયાદમાં રમતગમત અકાદમીમાં તાલીમ લઈ રહેલા રાહુલ જાખરે તાજેતરમાં હોંગકોંગ ચીનમાં 22મી એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી ડેકાથલોનમાં 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં 7,185 પોઈન્ટના પ્રદર્શન સાથે તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. હાલમાં તેઓ એશિયન 20 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અગ્રીમ અને વિશ્વ ક્રમાંકમાં ટોચના 8મા ક્રમાંક પર છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ સ્પર્ધાનો પ્રારંભ થયો. આગામી 4 દિવસ સુધી યોજાનારી આ સ્પર્ધામાં દેશના 27 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના અંદાજે 2,000થી વધુ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર બિમલ એન પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. તેમણે આ સ્પર્ધા રમતગમત સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવવાની સાથે શિસ્ત, સ્વાસ્થ્ય અને શ્રેષ્ઠતા દ્વારા મૂલ્યોને પુનર્જીવિત કરવાના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. અમદાવાદના દેત્રોદ તાલુકામાં 2 સરકારી માધ્યમિક શાળા અને ધોલેરામાં 1 નવી ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા શરૂ કરાશે. સત્તાવાર યાદી મુજબ શાળામાં 100% નામાંકન અને 1 પણ બાળક શાળા ન છોડે એટલે કે 0 ડ્રોપઆઉટના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના અભિયાનના ભાગરૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મંજૂરી અપાઈ છે. અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી ઐતિહાસિક માતર ભવાની વાવના પુનઃસ્થાપનની કામગીરીનો પ્રારંભ કરાયો. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં આ કામગીરીનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાઈ ગયો. દરમિયાન સુશ્રી વાઘેલાએ ભારતીય પુરાતત્વ વિભાગને વાવના સંરક્ષણ અને જરૂરી સમારકામની કામગીરી હાથ ધરવા સૂચના આપી. ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે એએસઆઈ દ્વારા આ વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે 50 લાખ રૂપિયા ખર્ચ કરાશે. વેરાવળ રાજકોટ લોકલ ટ્રેનમાં આગામી 2 જૂનથી તાત્કાલિક ધોરણે 2 વધારાના જનરલ કોચ લગાવાશે. યાત્રીઓની સુવિધા અને મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વેરાવળ રાજકોટ અને રાજકોટ વેરાવળ લોકલ ટ્રેનમાં વધારાના જનરલ કોચ લગાવવાનો નિર્ણય કર્યો હોવાનું ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જાહેર રસ્તાઓ પર દબાણ કરતા અસામાજિક તત્વો સામે કડકાઈથી કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પોલીસને સૂચના. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં તેમના વિચાર રજૂ કરશે. આગામી સમયમાં દરેક તાલુકા મથકે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો માટેના વિશેષ બજાર શરૂ કરાશે. ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ કમોસમી વરસાદની આગાહી અને રાજ્યના ખેલાડી રાહુલ જાખરે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
4: અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા અને હવે સાંભળીએ આપ કે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.